0: Van zamling kitachi aram chi yorwa jerkap susu roha kitachi zamling tola aram chi yorwa tada chama jin jinje ani kunzo kitachi chochong ti kita chumje ya khuchi anso ba ji ji yorwa tade ji damto ji yorwa
1: leon ta koran zo an ge di ta ya ji chu gu gu du gu cha jin di kar gu mi di tade se ri yorwa
0: yorwa cha jin da ji
1: ta yorwa ta do mo tu ne ta lo gyur ju na lo ya ta lo gi tin tur ti ta pe tin tur che we gyur na lo ya tin tur ki chu pu ra ji ta debora ji ta na si ji karakor meba temen chimbo yonya ge chi dunya jurjo mangbo chesha zore de kharche do senen ta ji mi ji bo jaya jo rwal
2: o
1: ta mi ji bo jaya ko biya mo ma ina kangze bolu thang chen gi sho ye gi gi gi de ne ji rwal ji du ta phanala ya kesi ji bo jaya di sho yong gi phagi ta di gi sui de mi ji ji bo jaya ina ta koran pine sui di pa do yonya la chang me gu ji du ji gu ji de go wo ro de ya ta re gi de mi se de jun do khar tan do sna so sui ta ni se ta di ta ga ra ne 람자 칠레 튀고야 다다 제보잡이야기 단단한 아주 직매베디 카라 앙자디 야자야기 고 정구주바 네 남나 자차베 제일 람자 소소단 타니 제타디디네 파 튀고야 아니 계시 마튀베이나 제보잡이야기 미지어로 바 사바야 자니 미치 디 까마지 제베제제 자주음도 덴덴디 까마지게 나로려야 디 십제 까마지 딱다 요데메디 덴비나 덴데 티베메도야 딘트롱의 수자베나라 용고마르바
2: 오르베나
1: 자샤나 폴로치 사바지 제보잡이 제베 고축제 볼로딩 모티 고조고이나 아니 계시 볼로디 직기네 참마체 봤는데 제 규름 그때는 아니 경험 망버려 그래
2: 딱디로 봐 야저 뒤서 봐 까마지나 고대로
1: 좋아
2: 좀이 많이 그랬으나 제게 니지요 말
1: 마팝니디 계시 가르 거리 제제 가르체 주인을 보게 소소단 타니 세틱 되네 마태 보이나 아니 람사 야 자니 그 미디야 까마지 제베지 그
2: 제베지
1: 어디데
2: 까마지 버로리아 아니 미주게 제규르 좋아
3: 다디디 다단다 젠고지레 디선데 이나 젠도 tap pensation phajik lu ta chik dur le ngob tik kab le ya ta de tap ju de da yin ngob
1: je dur ge heba chim
3: je du chu po yin ne zaw yin ne yo ma
1: ro ba
3: cham ngam da la de ro
1: za
3: ni ge lam sa za ya da pham ye ge lam sa po ya di ja ji yong re
1: ro ba che dan di che tan do le ti min be na da me jun po be je li ya ani lu je ba kha ji sa le nye je de ro ba ju ju na ja cha ta de de kab ya ya xin ji be ta me jun po be ru mi de ya ta jing me de mi na ge dan gu du ge si ge ji ji du wa ane kesi tang go slavi na lamzan ya mentu mina ya juje la de ya hide ge takje chigro ba takje je kesi kyen chempo me ba cha sha na lamzan kesi ya ma na ba ina mentu mina ti ya kesi dina la juta bi shu ya chilo la pa thun je ka ma ji gi che bi che do tin de sha
2: ne da sa da sa
1: de ne da ga na shi ya ta da xian ji be na lo le ta da nin tong ge xian ji be yo ro ba la nin tong ge xian ji be ko le wang ji di che ro da ya de sha ta da we a ji ta ga na shi mi su ji nyu ji tin de ge tap shi mang bo shi ta je ta le tin tur di ni be tewegi tangnyumda tewegi ni dela yoyaliya dejamde chearisha
2: khasena on krestuni di emrige chawat chuk chembu dusun
1: jwa
2: isasna yuna mangbu ding
1: jwa
2: chaza ani khresnu jumi dige chik kale khase chu khasa chugu dusun
1: da da
2: de kam khazu ding
1: shuza di tandaran shuzi yu di tendur gi teje kam ni shu zani ki ye yun la ta tendur gi meje kam chu ju ri ding gi ye yun le ya ani de zen she ra gi tendur ka je li ya kam sum gi ani chu thung ya dang ye su ja gi tu ju te gi do ani di yan di zo di tirisha ching ne koran zu yan di para li ya kam sum ti na lo ya ya ta jeb tang ya yor ba ta jeb ki tang je ani yan jik ben jo gi ring tang da de swa gi ti ne ya sam ta yi sre
2: ha le le sre le sre
1: na won de de sha
2: an di ne khare su na an ta ding gi khare su zhe min pu bie gi zhen zo li ya an ta da ai la so ki
1: zhe ba
2: le sa ki bin zhe la zhe zhe ma be xin zhe khar khar pe ju se do
1: che zan ta da di ri sha le jin du gi ta ni dong gi xin ji ba jo ro ba di on je di che ro tang ya de sha
2: ha le le sre
1: di on je di che ro tang je khare su na ta di na le ya ta da zhe min pu bie gang zhe bo lo jin du le shu ki lu zhe ba cha zang gi su bo ya jin mo se do ta ding e zhe bo shi le xi ma so di 체제리야 루제베 미링 머리 창마디 체제 단다 딘두르치베 주르는 랑압도 체제 다직 루게기 텐제기 되서야 텐텔로 그래 단다 응원투역이 라세 피 체제 대외기 다직 장사다 당뇨묘야기 텐제기 체실이샤 아니 다그나시 단다 응압도 체제리야 년체 규제 땡고로 방압도 근데 재미 디도 창마 아니 산디기 구리기 라세 피 체제 땡야
3: 단다 납도 잠마자기 단다 랭미기 단다 디랍도 산에 납도 잠도 단다 벤세샤샤서 나디 로카 코스기 지와줘 미첨보 이거 그런 미첨보로 더 약과 제 첨보체
2: 또 지금
3: 우도 첨보체 뭉보도 너도 인도 전에 아니 뭔가 또 점어지고 세시 뒤 소소 더 비기 접송다 네기 고년이 버로기 바다디 체제도 와 그죠
2: 근데
3: 시도서 코로나 맞아네 또 첨보체 봉쇄도 좀 하고 고여버 인도 전에 진행하지 된조디 딱딱 아도 잡아 저거도 와
1: 저저저
3: 저도 와
1: 저저저
3: 단위 원에 세서는 다디 나니 디 단원에 놀 죽는
1: 시자진다
3: Tā lūgā kū tāpēw kī mīt ōpshīn tā sūrū kiwēn tī chī tū pēnā chā chāng ākēn tī nē nō lō rō yā mī tāndā mālā tī pō tīng lī chūkū tī lē yō
1: Lā tā lō
3: Khunzō lō ngō nē shē shīng tā tāndē kī tū mī tū xē yā tī lī tāk tā khunzō nō kū gāp chā gā tū
1: Chē
3: zāng, khunzō tīng lī yā kīw tāng shē yā
2: Tā
1: kā nē chīng pō chī kē, gō yā nē chīng chī kī kā yī tē māsā tū tīkān tāktā sājē lā tī ngā rāñzu mīgē sōsū tēbī nā tā mā chūyā tī
3: tē
1: tā lāk zē tī tū tā chū
3: lā zē tī yā pē mā zī bē lāk zē yā bō ngā rā ngō nē shē sū ngā rā yīng yīng lā mīk sē kāpō yōng kio tī tā sōng zā tā tī pō lō tī nē yō mā yō tī ngē sī mā yā sōng zā tā rī pō lō nō lō lī yā khun chū cēn zē kī
1: chāng ini kiran ya ve samji kya chi yita ka khongma ya char charmin la ya wo di pheju dan ji la ni chong chen pra sang
2: mo ne pen jo la kiran sun ya ta pe ta ta ra ru do wa ta de ra su bi kor chi su mo kho ta ga de ra le jarme ta ra su ni hong ki ji do di
1: la
2: chen ju ma
1: la
2: ti du sa ba ra su le ni ya le khu nan zo o jarme ki ju mu chui ni ju ya xi ba che su ma
1: xu zan xi da
2: o ani ra su kho ta ga de wo ya ta de ra su ni hong ki ju mu di ti ra su cha ga yue je ta ga ji lu xie du sa ba mo ne na zu jarme ru ga 오늘 항상 훔토고 소요 좀
1: 왔다가
2: 아디 라제드 무슨네 예 이미 찍려면 누가 오늘 전에 티가 나 두스도
1: 두서
2: 저도 와 오늘
1: 알아지 재미게
3: 다 하는 거 맞아요. 그런 내주들 같은 게 되게 로가 꼭 납득이 되면 내주들 찍고 참.
2: 먼저 세서
3: 제리기 쇼지를 빼는 세상 아 잉글랜드기 지금 볼로잉 버진 거는 지금 팬도 도와.
2: 네 네.
3: 나 진짜 그걸 얘 지난 주선 돼 신선에 띠고 늘어도 돼.
2: 진짜 늘어라고 샤 세서.
1: 그러봐.
2: 또 근데 제 진짜 대치고 뭐야 아유 상사. 정말 거의 다 리미 지지.
1: 그러봐.
2: 사이도
1: 좀 보세요.
2: 진짜 신나네.
3: 장사 승이디
2: 장사
3: 제 친구 인도 답심이.
1: 이제 장사 간래리디 저랑 게 다다 리미 찍다 대조 다그라 가리 임바데 다그라
2: 지지. 샤 세서 어디
1: 장대전 생각해 이제 슈팅 작업을
4: 탄더니 비친키 추수 구부다다지
5: 까망에 생규르
6: 세모블린게 공감사 샴라 제스니 까망에 생규르 년천 쇼인 진짜 초배체 죽지니 장윤총 등의 기수지 왕준정키
7: 让院从邓宇军练文员联看起从的作用那年季节书记习近平起你对南委各个开建及广东决战堂落不着闹马赛让政及拉达团聚来团了新主讲堂市从的头季节书记习近平起中共操心堂部陈素康堂南湖三级陈素康起卢中东内入卡起接他马比赛这把政别陈年开建堂中堂二里修女杂作结果修看结个女比罗马政别陈年及广东决战起不是你
6: 让院从每几天所参拜初期年节托一些站年建用所恩怒托年节茶节地不堂女儿节开来节里面培聚切聚及年续冷露拉达的切有时写到熊我时呢冷露帖节别结婚三顿切有景就能空气茶杯浪果堂阿基巴女儿基巴所开来堂年续从丢所节月切别里面培聚切别接近居南间起空书切巴堂空书切别能丢那年节别开边写送 토브자탄지소겐추기멍유기주소기각제
7: pyo le tsam chue gu ju ko gu b